0: સખ્યો, અમારા આપણને ચર્ચા કરી વન મહોત્સવ સપ્તાહના બારામાં. અસહી પ્રકૃતિ બી આપણા જીવન કલેક અમૂલ્ય ઉપહાર છે. ઇકો સંરક્ષણ આપણ કતાઈ કરણો છે, ક્યોંકી અગર આપણ ઇકો સંરક્ષણ કરાંગા તો જો આપણું પર્યાવરણ છે ઉ બી શુદ્ધ રહેગો, આપણી સબ શુદ્ધ ચીજા મિલેગી. ક્યોંકી આજકાલ આપણ કતની ગંભીર બીમારિયા કા શિકાર હો રહ્યા છે. માન લો છોટા બચ્ચા હોયા યા બડા હોયા, તો આજકાલ ઉમ્ર દેખ કે કોઈ બીમારી ન હો રહી, તો એમાં કંઈ ના કંઈ આપણ બી દોષી છે. તો આપણી જો પ્રકૃતિ છે એ કદાચ સુંદર બનાવવા, શુદ્ધ બનાવવા, ક્યોંકી શુદ્ધ વાયુ, શુદ્ધ હવા ઓર જલ એ સબ આપણા લેખ બહુ જરૂરી છે. તો પ્રકૃતિ સંરક્ષણમાં આમ નાગરિકી કઈ કઈ ભૂમિકા રહે છે, આપણ કસા આપણે એમાં ભૂમિકા નિભાવવા, એ વિશે પછી વાતચીત કરી છે મારા એન્જિનિયર વિશાલજી સર. તો આવો સુણાયા ભેટવાર્તા.
1: નમસ્તે.
2: નમસ્તે.
1: આજ હમારે કાર્યક્રમ મેં હૈ વિશાલ કુમાર જી. વિશાલ જી, આપકા હમારે કાર્યક્રમ મેં બહોત બહોત સ્વાગત હૈ.
2: બહોત બહોત ધન્યવાદ. મુજે ઇસ કાર્યક્રમ મેં આપને મુજે વિચાર વ્યક્ત કરને કા અવસર દિયા.
1: કે હમ સભી જાનતે હૈ કે અભી જુલાઈ કા પ્રથમ સપ્તાહ ચલ રહા હૈ. ઇસ જુલાઈ કે મહિને મેં વન મહોત્સવ ભી મનાયા જાતા હૈ 1 થી 7 જુલાઈ તક. તો હમ વનો કે બારે મેં જાનતે હૈ, વૃક્ષો કે મહત્તા કે બારે મેં ભી હમ જાનતે હૈ. તો આજ હમ ચર્ચા કરને જા રહે હૈ વો વિષય હૈ પ્રકૃતિ સંરક્ષણ મેં હમારી ભૂમિકા. તો વિશાલ જી, જૈસા કે પ્રકૃતિ હમારે જીવન કા આધાર હૈ, સ્વચ્છ વાયુ, સ્વચ્છ જલ, સ્વચ્છ મિટ્ટી, વન, યે સભી પ્રકૃતિ કી અમૂલ્ય દેન હૈ. લેકિન હમ બાત કરે વર્તમાન સમય કી, તો જો બઢતા હુઆ પ્રદૂષણ હૈ, વનો કી કટાઈ હૈ, ઇનકે અંધાધુન દોહન હો રહા હૈ, ઇસ કારણ જો હમારા પર્યાવરણ હૈ ઉસકે સામને કાફી ચુનૌતિયાં આ રહી હૈ. તો એસે મેં હમેં પ્રકૃતિ સંરક્ષણ કી આવે, તો મેં સબસે પહેલે આપસે જાનના ચાહતી હું, બતાઈએ કે પ્રકૃતિ સંરક્ષણ હમ કિસે કહે સકતે હૈ.
2: દેખિયે એસા હૈ મેમ કિ પ્રકૃતિ જો હૈ વો કોઈ સંસાધન યા રિસોર્સ નહીં હૈ, બલ્કિ પ્રકૃતિ હમારા લાઈફ સપોર્ટ સિસ્ટમ હૈ, જીવન સમર્થન પ્રણાલી હૈ પ્રકૃતિ. પૃથ્વી હમેં ઓક્સિજન, પાણી, ભોજન, જલવાયુ સંતુલન મુફ્ત મેં દેતી હૈ. ઓર અગર હમ ઇન સબ પ્રાકૃતિક સેવાઓ કા અગર આર્થિક મૂલ્યાંકન કરે તો ઇનકા આર્થિક મૂલ્ય લગભગ અરબો ખરબો ડોલર મેં આકા જા સકતા હૈ, ફિર ભી હમ ઇને નજરઅંદાજ કર દેતે હૈ. તો જૈસે જલવાયુ પરિવર્તન હૈ, યે ભવિષ્ય કી સમસ્યા નહીં હૈ, યે વર્તમાન કી વાસ્તવિકતા હૈ. પ્રકૃતિ મેં જો અસંતુલન હૈ, ઇસી કી વજહ સે ગરમી કા સ્તર દિનો દિન બઢતા જા રહા હૈ, વર્ષા કી અનિયમિતતા હૈ, બાઢ, સૂકા, હીટ વેવ, ઇસકે પ્રત્યક્ષ સંકેત હૈ. ઓર ઇસકા પ્રત્યક્ષ અસર ખેતી, સ્વાસ્થ્ય ઓર અર્થવ્યવસ્થા પર તો પડ હી રહા હૈ.
1: તો જૈસે હમ બાત કરે કે આજ વર્તમાન સમય કી, તો સંરક્ષણ મેં હમ જો આમ નાગરિક હૈ તો ઇનકી ક્યા ભૂમિકા હો સકતી હૈ?
2: દેખિયે પ્રકૃતિ સંરક્ષણ મેં મેરા માનના હૈ કે પ્રકૃતિ સંરક્ષણ એક એસા વિષય હૈ જો સરકાર કે ભરોસે નહીં છોડા જા સકતા. પ્રકૃતિ સંરક્ષણ કો હમ પે સરકાર કી ડિપેન્ડન્સી કો કમ કરતે હુએ હમ આમ નાગરિકો કો હી ઇસકે લિયે અપને કદમ આગે બઢાને હોંગે ઓર હમેં ઇસકે લિયે ઇનિશિએશન લેના હોગા. જૈસે આપ માન લીજિયે, ઇસકે લિયે મેરા એસા માનના હૈ કે જૈસે એક સિદ્ધાંત હૈ સસ્ટેન પ્રિન્સિપલ ઓફ સસ્ટેનેબિલિટી. इसका मतलब है कि विकास ऐसा हो जो वर्तमान की जरूरतें पूरी करे, लेकिन आने वाली पीढ़ियों की जो आवश्यकता है उस आवश्यकता से समझौता ना करे. जैसे मैं आपको उदाहरण के तौर पे समझाना चाहूंगा कि हम जानते हैं आज इंफ्रास्ट्रक्चर, बिल्डिंग, ब्रिज, हाईवे, ये सारी चीजें हमारी आवश्यकता है, लेकिन इनको बनाने के लिए जो हम वृक्ष काट रहे हैं या जंगलों के जंगल साफ हो रहे हैं, जो ग्रीन एरिया सारे के सारे एकदम क्लीन कर दिए जाते हैं, तो इन चीजों की आने वाली पीढ़ियों को आवश्यकता पड़ेगी.
1: जी,
2: हम सिर्फ हमारी जरूरत पूरी करने के लिए उनको खत्म कर दे रहे हैं, तो आने वाली पीढ़ियों को इनसे समझौता करना पड़ेगा. इसी के साथ मैं ये कहना चाहूंगा कि जो सर्कुलर इकोनॉमी है, सर्कुलर इकोनॉमी को जैसे मैं आपको समझाना चाहूं, बनाओ, इस्तेमाल करो, फेंको की जगह रिड्यूस, रीयूज, रिसाइकल एंड रिपेयर की सोच को अपनाना भविष्य की आवश्यकता है. हम किसी चीज को अगर यूज कर रहे हैं तो उसका रीयूज हो, उसको रिसाइकल कर पाए, उसको रिपेयर कर पाए, इस तरह से हमको हमारे विकास को डेवलप करना होगा.
1: जी बिल्कुल.
2: अगर हम देखें तो

0: સજીવ ફોન ઇન કાર્યક્રમ છે વિનોદજી, ઓર એમાં માકા એક વિશેષજ્ઞ જો છે માકા સાથ રહેવા છે, ઓર કુછ સવાલ જવાબ યદી માકા કિસાના કા છે તો વે ભી ફોન કરકે વે પૂછ સકે છે, ઓર વર્તમાન સમય મેં ખરીફ કો મોસમ કી જે પ્રમુખ સબ્જિયાં છે વાંકી બુઆઈ કો બાર ટેમ છે, ઓર યદી કિસાન ભાઈ બહેન સહી કિસ્મા કો ચયન કરે વૈજ્ઞાનિક તરીકા શું ખેતી કરે ઓર ફસલ પ્રબંધન પર વિશેષ ધ્યાન દે તો કમ લાગત મેં બહેતર ઉત્પાદન ઓર એક અચ્છી આય વે પ્રાપ્ત કર સકે છે વિનોદજી.
1: જી મેમ, તો આપ જલ્દી શું આપણ આપણા જો ફોન નંબર છે સ્ટુડિયો કા વે આપણા કિસાન સાથિયા કે તઈ બતાવા તો વે ઈ વિષય સે સંબંધિત જો આજ આપનો વિષય હે ઓ સંબંધિત આપના ક્વેશ્ચન પૂછ સકે છે.
0: બિલકુલ, ઓર જો માકો આજ કો જો વિષય છે ઉ છે કે ભાઈ જેશા વૈજ્ઞાનિક તરીકા શું જે ખેતી હોવે છે ઓર ફસલ કો પ્રબંધન જે વિશેષ રૂપ શું ખરીફ કી ફસલામાં ઓર ખરીફ કી સબ્જીઆમાં, તો ઈક ઉપર જો છે આપ સવાલ જવાબ કર સકો છો, ઓર ફોન નંબર જો છે 07432-232593, તો ઈસુ જુડ્યો જો ભી સવાલ આપકા મનમાં છે ઓ આપ પૂછ સકો છો. ઓર આજ માકે પાસ સાથ જો છે એક ખાસ મહેમાન છે ડૉક્ટર વંદનાજી, ઓર યે સહાયક આચાર્ય રાજકીય ઉદ્યાનિકી એમ વાનિકી મહાવિદ્યાલય ઝાલાવાડસુ છે. તો વંદનાજી સબસું પહેલી તો આપકો કાર્યક્રમમાં બહોત બહોત સ્વાગત અભિનંદન.
2: ધન્યવાદ મેડમ.
0: ઓર વંદનાજી, જેશા કી બાત ચાલ રહી છે કે ભાઈ ઋતુ ખરીફ કી જે ઋતુ છે ઓર આપણો આજ કો વિષય ભી હોય છે કે ભાઈ સબ્જિયાં કશા લગાવું, તો ખરીફ ઋતુમાં સબ્જિયાં લગાવવા કો કઈ મહત્વ છે?
2: જ્યાં કે જૈસે કે સભી કો પતા હૈ, સભી કિસાન સાથી જાનતે હૈ કે હમારે ખરીફ મે કિસાન સાથી અગર સબ્જિયાં લગાતે હૈ તો ઉનકો બહોત સારી ચીજો કા ધ્યાન રખના ચાહીએ, ઉનકા બહોત અલગ મહત્વ હૈ. તો સબસે પહેલે હમ જબ બાત કરતે હૈ તો હમ બતાતે હૈ કે આપ અગર સબ્જી લગાતે હો તો આપકો ધાન લગાને કી બજાય જો સબ્જિયાં હૈ વો લગભગ આપકો દો ગુના ઇનકમ દેતી હૈ. ઠીક હૈ, ઇસકે સાથ હી ઇસ ટાઈમ પે વર્ષા જલ સે આપ ઇસકી સિંચાઈ કી જો પૂર્તિ હૈ કર સકતે હો, જિસસે કી જિસમે આપકી સિંચાઈ મે જો પૈસા જા રહા થા વો આપકે બચ જાયેગા. ઇસકે અલાવા અભી જો સબ્જિયાં લગ રહી હૈ ઉસમે પોષણ સે ભરપૂર હોતી હૈ વો. ઠીક હૈ, ઇસમે જૈસે કી આપ વિટામિન્સ હો ગયે, મિનરલ્સ હો ગયે, ફાઈબર્સ હો ગયે, બહોત હી અચ્છી માત્રા મે પાયા જાતા હૈ. ઠીક હૈ, તો ઇસલિયે હમે ખરીફ મે જો સબ્જિયાં હૈ વો લગાની ચાહીએ.
0: બિલકુલ વંદના જી, એક કોલર શાયદ માકે સાથ જોડવા વાળા છે. હેલો હેલો જી, સવાલ પૂછો, કહાં સુ બોલ રહ્યા છો?
3: શીતલા માતા ચોક માં
0: જી, પૂછો, કઈ પૂછપૂછ આ રહ્યા છો? સવાલ પૂછો.
3: હેલો,
0: હા, આપકી આવાજ આ રહી છે, બોલો.
3: રામગોપાલ ગુપ્તા બોલ રહા હું મેં. આજ જૈસે કે વરસાદ લગ રહી ઇસમે કોન સી સબ્જી લગાયે, હરી મિર્ચી લગા દેંગે બઢિયા?
2: હા હા, યે જો અભી કા મોસમ હૈ ઉસમે આપ બહોત સી સબ્જિયાં લગા સકતે હો, જૈસે કી ભિંડી હો ગઈ ઓર બેલ વર્ગીય ઓર કદ્દૂ વર્ગીય સબ્જિયાં હૈ, જૈસે લોકી હૈ, ખીરા હૈ, તુરઈ હૈ, ગિલકી હૈ, કરેલા હૈ, લોબિયા લગા સકતે હો. ઇસકે સાથ મે આપ અભી કે ટાઈમ પે નર્સરી તૈયાર કર સકતે હો ટમાટર કી, બેંગન કી ઓર મિર્ચી કી, તો આપ આરામ સે ઇસકી નર્સરી આપ તૈયાર કર સકતે હો અભી. ઠીક હૈ,
0: બિલકુલ રામ ગોપાલ જી, ઓર ઉમીદ કરા છા કા આપ કતાઈ આપકા સવાલ કો જો છે ઉત્તર મળ ગયો હોગો. ઓર જેશા કે વંદનાજી બાત ચાલ રહી છે કે ભાઈ સબ્જિયાં લગાવવા કો કઈ મહત્વ રહે છે, એ આ ચીજ આપને બતાઈ ઓર માકા જે કિસાન ભાઈ બહેન છે એ બિલકુલ બખૂબી સમજ ગયા હોગા ભાઈ ખરીફ કી જે ઋતુ કી જે ફસલ સબ્જિયાં છે વા ઉકો કઈ મહત્વ છે લગાવવા.
1: તો મેમ, ખરીફ કી ઋતુ મેં આપણા કિસાન સાથી કસી કસી સબ્જિયાં લગા સકે છે?
2: સબ્જિયાં તો જૈસે મેને આપકો બતાઈ કે ભિંડી લગા સકતે હો, ઠીક હૈ, તુરઈ લગા સકતે હો, લોબિયા લગા સકતે હો, ચોલાઈ ભી લગા સકતે હો, ઇસકે અલાવા આપ નર્સરી વગેરે તૈયાર કર સકતે હો. ઠીક હૈ, ઇસકે અલાવા જો ભી કિસાન સાથી ખેતી કર રહે હૈ ઉનસે એક બાત મેં કહેના ચાહુંગી કે આપ અગર પૂરે સાલ અગર આપ ખેતી કર રહે હો તો ઇસમેં આપકો ઇસ સમય એક હરી ખાદ લગા સકતે હો જુલાઈ કે ટાઈમ પે. ઠીક હૈ, ઇસમે સિર્ફ આપકો ક્યા કરના હૈ, જૈસે કે સનઈ હો ગયા, ઢેંચા હો ગયા, મૂંગ હો ગયા, ઇનકો આપ લગા દો ઓર લગભગ 40-50 દિન કે બાદ મેં આપ ઇસકો અપને હી ખેત કે અંદર ઇસકો ડાલ દો, જિસસે આપકે ખેત મેં જીતના ભી કાર્બનિક પદાર્થ અગર કમ હુઆ હૈ તો વો આપકા પૂરા કા પૂરા બઢ જાયેગા ઓર આપકી આને વાલી જો ટાઈમ મેં ક્રોપ હૈ વો બહોત હી અચ્છે સે લગ જાયેગી.
0: જેશા વંદના જી આપને બતાઈ કે ભાઈ ઢેંચા છે, હરી ઘાસ છે, તો એકતાઈ લગાવવા કો ભી કુછ તરીકો રહે છે યા ફિર આપણે એસા હી લગાના?
2: હા, ઇનકો આપ એસે હી લગા સકતે હો.
0: કોઈ સમય
2: અભી ઇસ ટાઈમ પે જુલાઈ કે ટાઈમ પે આપ લગાઓગે તો જૈસે ઇસકે પાણી કી જો રિક્વાયરમેન્ટ હોતી હૈ

0: છે વે પ્રાપ્ત કરી શકે છે ઓર અચ્છો મુનાફો જો છે ફસલમાં વે પા શકે છે ઓર દેખો બાતા ચીતા કરતા કરતા સમય કો બિલકુલ પતો ન ચાલે ઓર માકા જે કિસાન ભાઈ બહેન છે આજ બહુ સારી વાતચીત આપણાને વહાં શું કરી લેકિન માકો ઉદ્દેશ્ય છે કે ભાઈ હર બાર મેં કુછ નહીં જાણકારી આપ કતાઈના ફેર મળેગા નયા ચર્ચા નયા વિષય કે સાથ તબ તક લેખક આપકી સખી નિકિતા મીણા
1: ઓર આપકા સાથી વિનોદ કુમાર કો
0: દ્યો કાર્યક્રમ કતાઈ સમાપ્ત કરવા કી આજ્ઞા
1: રામ રામ સા